આપે ઘરે કરાય આપે આપે તાપ તાપે આપે તો તે વાર કશું ના હવે તું આપે અકારે લાવણે આપે મારે આજ વાલે આપે મેલે મેલ મલાવે સેવા તે સદા સુખ ભયા ગુરમુખ સહેજ સમાવણે આપે ઉજો ઉજો હોય જેસે આપ વિખાલે સ્વે કે કોઈ નાનક ના બસે કાઢે અંતર આપે દેખ દખલણ્યા મજ મહલ્લા દે જા મેરા પ્રભ પર મેરા પ્રભ પરભોર પરભોર રહ્યા સબ તાઈ ગુર પ્રસાદ દે હાલ કરે કરે મેં પાઈ સદા શ્રેવે એક માન ત્યાય ગુરમુખ સચ સમાવણ્યા